0: 위해서 찍은 텔레라이 원에서 본노바님 사무장님 비트만 사무고 칼칸을 갖다 커버를 다듬 바기리자 스웨이로 사사 커미션도 벌어라
1: 이 프로그램이 지금은 모레코 고속도로에서 사전으로 가이드 버스포포자 주로 기본으로 보내고서 테스트하고 사바 회사를 읽기라니
0: 모레코 버스포지바다 로프리에로 사기보다 바니코 스루 반나키 파라 그리로 칼을 가니가 높아서 이사기 파라가 무이 상품을 갈라기 주라고 불구하는 것은 버스포지 비밀 그리고 처음하니 제티고 포토 그다 비디오 캐치를 갖는 것에서 그다 제티 선망기 비밀은 뚜렌다 비밀 컴퍼니가 장가리가 오는 것은 버스포다 나타니 버스포지 불하기 주가 파니코 베리스타 같은 것은 그하고 세카우사 파라기 코스포다 나타니라 예물이 가능한 것이 비교하는 것은 미지코 고시로 부시마리고 나나 파라기 파라기 पञ्चिलाई एक पटकमा धेरै धारणा नखुवाउँ धारणाहरूको भण्डारण गर्दा सुखद हुनुमा उसो भएको हावा खेल्ने र भुइँबाट माथि उठाइ मात्र राख्नुपर्छ पशु पञ्चीलाई एक पटकमा धेरै धारणा नखुवाउनुहोस्
1: पशु स्वास्थ्य घाइते सर्सरी लम्पी स्किन पटकी लगायतका संक्रामक रोगहरू फैलिन सक्ने हुँदा रोकथामका लागि पशु चिकित्सक वा पशु स्वास्थ्य प्राविधिकको सल्लाहमा खोपको प्रयोग गर्नुपर्छ
0: नेपाल सरकार पशु सेवा विभाग संयुक्त राष्ट्र संघीय खाद्य तथा कृषि संगठन एफए हो तथा अकुरा सिआइएनद्वारा दैनिक तलामी जारी सन्देश